સુખી બ્રહ્મ ના કોઈ એકાખારામાંથી એ દલિત્રી હતી, થીએ બાલકચી ના પુત્રો નકા આપુ દુઈ દંપતી. સલાહ કરી જ્યેષ્ઠ બાબુ તીરાબો હર્ષઈ થયો મનમાં સુતલાઈ પાઈ, ત્યો માસતા બીતી ગયો ખબર ન પાઈ. આય ફેરી બરુણજી દ્રિધરૂપ ધારી, પૂજા કરે નિરપતિજે ગરી ભૌતિ બારી. બિંતી કરે વરુણકો સવદાંત આવોસ, યો પુત્ર યજ્ઞ પશુલા એક હોઈ જાઓ. દાંતઈ નો મૃદુનું છૈન બલી ભનેર, દેખિન્છ શસ્ત્રહરુમાં કુરા સુનેર. યતિ બની વરુણ ઘરતીર ફરકી આયે, રાજા ખુશી ભઈ નુઆરન.